0: 94.6 98.2 आप सुन रहे हैं और M3
1: 94.6 98.2 तमे सांभळी रह्या छो RM3 रेडियो
2: टाइम चेक इट्स 10 AM
3: दर रोज 10 થી 11 આવો અમારી સાથે
4: It's always a better choice. Your songs on your radio. My one and only station.
5: RM3 Manoranjan Radio.
3: Aavo amari sathe.
1: Aavo amari sathe jodai jao Gujarati geeto ni maja manva mate Radio Manoranjan na lehar upar aavi pahonchi sharatna aap sab koi no prem thi sath deva mate aa sathe j chalo jodai jaiye shukravar no divas che 18 tarikh September mahino ane aa sathe dhime dhime karto September no mahino pan haath thi sarakva mandyo che આજના આપણા કાર્યક્રમની સાથે જોડાઈ જઈએ ભાદરવા સુદ સાતમ આજની તિથિ પડી રહી છે અને આપ સૌ કોઈનો દિવસ ખૂબ જ મંગળમય રહે એવી શુભકામનાઓની સાથે ચાલો જોડાઈ જઈએ અને એન્જોય કરીએ આજના આપણા ગુજરાતી ગીતો કરીએ એક મધુર શરૂઆત અને ઓ રંગરસિયાના આ પ્રથમ ગીતની સાથે ભીખુભાઈ અને વત્સલા પાટીલના સ્વરમાં મુકાયેલું આ ગીત તમારા નામ કરીએ

આવો અમારી સાથે આવો મારી સાથે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ ચાલી રહ્યો છે અત્યારે 10:16 અને ગરબાના થોડા ઘણા ગીતો અમારા સિલેક્શનમાં આજે અમે રાખ્યા છે. ચાલો થોડા આપણે હળવા પડીએ અને લઈએ આપણું આ આગલું ગીત જિગરદાન ગઢવીના સ્વરમાં. સાથ આપ્યો છે પ્રિયા સારૈયાએ.

वो मारी साथे दैनिक गुजराती गीतों आ कार्यक्रम जे दररोज 10 वाग्या थी पौणा 11 वाग्या सुधी चाले छे रेडियो मनोरंजन ना लहेरो पर मारा वाला मित्रों प्रशंसा माणस ना काम नी थाई छे जारे खुशामत काम ना माणस नी थाई छे साजी बात के नहीं भाई काम नो माणस होय तो तमे जोशो केवा माणसो लटुड़ा पटुड़ा थता आवशे जो तमारू काम सारू हशे ने ना छूटके पण माणसे तमारी प्रशंसा करवी ज पड़शे. So with this, enjoying a beautiful track of music અને આ સાથે જ એનર્જીનો ડોઝ જારી છે તો ચાલો બહુ જ સરસ સરસ મજાના પ્રખ્યાત ગીતો અને એક ટાઈમ હતો જ્યારે આપણે કહીએ ને કે આવા ગીતો વાગવાની સાથે જ આપણા પગ થીરકવા માંડતા પણ આજે પણ કંઈ જૂનો નથી થયો સમય કારણ કે આવા ગીતો આજે પણ સાંભળીને પગ થીરકવા જ માંડે છે કારણ કે અમે તો બેઠા બેઠા અહીંયા એ એનર્જીને ફીલ કરી શકીએ છીએ. આઈ હોપ કે તમે પણ એ એનર્જીને ફીલ કરી શકતા હશો અત્યારે ઘરે ભલે ને હાથમાં સંવાણી હોય એટલે આપણે કહીએ ને કે ભલે ને હાથમાં તમારે ઝાડું હોય અથવા ઝાપટ ઝૂપટનું કપડું અથવા ભાઈ વાસણ ઉટકતા ઉટકતા જો રેડિયો સાંભળી રહ્યા હો તો ગરબા કરવાનું તો મન થઈ જ જાય આવા ગીતોને સાંભળીને. તો જો તમને એવું પણ થતું હોય અને સાચે કહું ને ગરબા જેવી બીજી કોઈ એક્સરસાઇઝ નથી હો કારણ કે સાચે જોવા જઈએ ને તો ગરબામાં જેટલી કેલરીઝ બર્ન થાય છે એવું બીજા કોઈ એક્સરસાઇઝમાં થતું નથી. તો સાચે કેલરીઝ બર્ન કરો, એન્જોય કરો. વિનોદ રાઠોડના સ્વરમાં મુકાયેલું આ ગીત.

આવો અમારી સાથે ગુજરાતી ગીતોનો પ્રવાહ જે રોજે વહે છે રેડિયો મનોરંજનના લહેરો પર, અને આપ સૌ કોઈનો સાથ આપી રહી છે રત્ના. તો બસ એન્જોયમેન્ટનો આ ડોઝ જારી રાખતાની સાથે ઘણા લોકો જે નોન ગુજરાતીઝ છે તે લોકો પણ આપણા ગુજરાતી ગીતોને ખૂબ જ એન્જોય કરે છે. ભાઈ આને કહેવાય લાગણી.

લાગણી નો વ્યવહાર, લાગણી ના વ્યવહાર માં આ કહેવાય છે ને કે પલડું પલ્લું જે છે ક્યારેય સરખું હોતું નથી, ઢળી પડે એ ઘણી વાર એ જગ્યાએ જ્યાં એને નમવું નથી મારી સાથે, કારણ કે આપણે કહીએ ને કે દિલ ના હાથે આપણે મજબૂર થઈ જઈએ છીએ, અને જ્યાં આપણા પ્રિયજન હોય ને ત્યાં લાગણીનો પ્રવાહ વધારે જ હોય છે. સો ગાઈઝ, આપણે પણ આગળ વધી રહ્યા છીએ અને મોડર્ન જમાનો છે મારા વાલા મિત્રો, અને મોડર્ન જમાનાની જ્યારે આપણે વાત કરીએ ને ત્યારે મોડર્ન જમાનામાં ઘણા એવા સિંગર્સ આવ્યા જે લોકોએ ગીતને ભાઈ તોડી મરોડીને પણ શું રૂપ આપ્યું. એવામાં એક નામ પડે છે આરજે રોશન એન્ડ ડીજે આડીનું, અને આ છે ગુજરાતી એમ્પ્લીફાયર. શું અવાજ છે, શું મ્યુઝિક છે.

શ્રોતો આ સાથે જ આજનું આ છેલ્લું ગીત રહેશે આઈ શો જ નસ્વરમાં જો બકા અને આ આલ્બમમાંથી લેવામાં આવેલું જો બકા. તકલીફ તો રહેવાની, લાઈફ જેવી પણ ચાલે તકલીફ કોઈ દિવસ સમાપ્ત નહીં થાય, જીવન પૂરું થઈ જશે માટે કહેવાય છે કે જીવન જે રીતે ચાલી રહ્યું હોય બસ તકલીફને આપણે કઈ રીતે ટેકલ કરવાનું છે તે જ સમજવાની વાત છે. સો ગાઈઝ આ સાથે જ ટાઈમ ટુ સે ગુડ બાય. અમારા પછી આવી રહી છે પૂજા ભક્તિ મે શક્તિ કાર્યક્રમને લઈને, તો તમે પ્રેમથી એમનો સાથ આપો, રત્નાને આપો અનુમતિ. ફરી મળીશું જલ્દી. ટિલ દેન તમે પોતાનું ધ્યાન રાખો, હસતા રહો, મુસ્કુરાતા રહો, રત્નાને આપો અનુમતિ. નમસ્કાર, શુભ દિવસ સૌને.